0: ગુજરાતી ગીતોનો દૈનિક કાર્યક્રમ આવો આવો અમારી સાથે સાથે દરરોજ 10 થી 11
1: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
2: RM3 Manoranjan Radio.
0: નમસ્કાર શ્રોતાઓ, સવારના 10 વાગી ચૂક્યા છે અને હું છું અમિતા, અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં અહીં ક્યાંયથી જોડાયો તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે બુધવાર અને આજની તારીખની આપણે વાત કરીએ. આજે છે 7 ઓક્ટોબર અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય ને, લાઈફ મેટિક કે જીવનમાં પરિસ્થિતિ ગમે તેવી હોય પણ મનને હંમેશા શાંત રાખવું. જે મળ્યું છે તેને સ્વીકાર કરો અને જે મેળવવાનું છે ને તેના માટે જરૂરથી પ્રયત્ન કરતા રહો. લોકો શું કહે છે તેના કરતાં તમારું કર્મ શું કહે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. લોકો તો ઘણા લોકો બોલતા રહે છે પણ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારું કર્મ જરૂરી છે. મુશ્કેલી આવે ત્યારે હિંમત ના હારશો. એટલે કહેવાય ને, આપણા લાઈફમાં મુશ્કેલીઓ તો આવતી હોય છે, આવે છે, જાય છે, પણ જ્યારે પણ મુશ્કેલી આવે છે હિંમત ના હારવાની.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગ્લેમાં 10:08 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ. તો કહેવાય ને કે ભાઈ જ્યારે આપણે સંબંધની જ્યારે વાત કરતા હોય છે સંબંધ ક્યારેય જીતતી નથી પણ નિભાવી શકતો નથી. એટલે કહેવાય ને કે ભાઈ સંબંધો માટે નમવું પડે છે, સહન કરવું પડે છે અને બીજાને જીતાડવા માટે ભાઈ કોઈક વાર ખુદને પણ હારવું પડે છે ત્યારે એ સંબંધ આપણે સાચવી શકીએ છીએ. એટલે કહેવાય ને કે ભાઈ સંબંધ નિભાવો એટલું ઇઝી નથી જેટલું આપણે વિચાર કરીએ છીએ. એને નિભાવવા માટે ભાઈ ક્યારે જીતવાનું નહીં પણ હારવાનું પણ હારવું પણ પડે છે ને. તો ભાઈ એને કોઈક વાર સહન પણ કરવું પડે છે અને બીજાને જીતાડવા માટે કોઈક વાર આપણે હાર પણ માનવી પડે છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાનો એક ગરબો લઈ લે ભાઈ ભૂમિ ત્રિવેદીના અવાજમાં લેવામાં આવેલો.

લાઈફની જ્યારે આપણે જ્યારે વાત કરતા હોય છે, લાઈફમાં એટલે કે જિંદગીમાં બધું થોડા સમય માટે જ હોય છે. લોકો લાગણીઓ પરિસ્થિતિઓ અને દુઃખ પણ ને લાગ

લાગણીઓ પણ થોડા સમય માટે આવે છે, પરિસ્થિતિ અને દુઃખ પણ. એટલે કોઈ સાથે એટલું વધારે જોડાઈ પણ ના જવું કે પોતાને આપણે ભૂલી જઈએ. એટલે કોઈ વ્યક્તિ સાથે વધારે લાગણી રાખવા પહેલાં આપણે વિચારી લેવાનું કે ભાઈ આપણે પોતાની જાતને તો ભૂલી નથી ગયા ને, ભાઈ આપણી જિંદગી પણ આપણે જીવી જોઈએ. તો ચાલો આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં પ્રેમ ભરેલા ગીતોની સાથે આપણે કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું પ્રેમ ભરેલું ગીત લઈ લઈએ.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુજરાતી ગીતોની મજા માણતા ચાલો આપણે કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું ફરીથી એક પ્રેમ ભરેલું ગીત લઈ લઈએ. લવ ડાયરી એલ્બમમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે અને સ્ટુડિયોની ગ્લેડમાં 10:25 થઈ ગઈ છે. તો શ્રોતાઓ જોડે વાત કરીએ છીએ, કીડી પાસેથી આપણે મહેનત શીખીએ છીએ અને બગલા પાસેથી તરકીબ અને કરોળિયા પાસેથી ભાઈ કારીગરી શીખીએ છીએ ને. તો ભાઈ કારણ કે સફળતા માટે માત્ર મહેનત જ નહીં, પરંતુ આપણે વાત કરીએ તો ભાઈ સમજ, ધીરજ અને પોતાની કળા પર વિશ્વાસ પણ ઘણો જરૂરી છે. એટલે કહેવાય છે ને કે ભાઈ સફળ થવા માટે ખાલી મહેનત નહીં, પરંતુ એની સાથે સાથે યોગ્ય સમજ, ધીરજ અને પોતાનો કળા પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો એવું જ એક સુંદર મજાનું આગલું ગીત લઈ લે, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું, પંખી બનીને અમે ઉડીએ.

શ્રોતાઓ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે આપણે વાત કરીએ, હજાર લોકોને સમજાવવા કરતાં પોતે સમજી જીવવામાં વધારે મજા આવે છે. જ્યારે આપણે બહુ બધાને સમજાવવા કરતાં આપણે પોતે સમજી લઈએ તો વધારે સારું કહેવાય છે. કારણ કે જ્યારે

આપણે બીજાને સમજાવવા જઈએ છીએ ને એમાં આપણી એનર્જી બહુ ઘણી વેસ્ટ થાય છે, એનર્જીની સાથે સાથે આપણું મન પણ અશાંત થાય છે, એની સાથે આપણી હેલ્થને પણ અસર થાય છે. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમની સંદર્ભમાં આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું માવીન ભંસાલીના અવાજમાં.

બસ ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ અને તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા છે અને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે બ્રિસ્ટન અવાજમાં લેવામાં આવેલું મહેરબાની એલ્બમમાંથી. ફરીથી મળીશું બપોરના 2:15 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.